આપણે ગાંધા હેસુ પાયા કર આનંદ શબ્દ સ્વમાણી હર હર એકો પાયા હર પ્રભુ નાનક કૃપા તારે સોલડા હર રામ નામ ગુરુ સબ દી વિચાર હમ નિમ્ર અંત ઊંચા કો કર મિલ્યા જાય રામ ગુર મિલી ભો કૃપા તારી હર કે સૌ સુવાય રામ મેલ સૌ સુવાય આવ ગુવાય રંગ સુરળિયા માણે શિષ કાલી જપ પાયા હર હર નામ સુમાણે નાન સ્વાગણ સબડ પાગી જે ચલે સર્ગ પાય હમ નિમી પ્ર અંત ઊંચા ક્યો કર મિલ્યા જાય કટ કટ સપના વચ એકો એક રામ પધારો રામ એક ના દૂર વસે એક નામ આધારો રામ એક નામ આધારો સજન હારો વડ ભાગે ગુર પાયા ઘર ઘર હા પ્રભ એક સ્વામી ગુરમ અલક લગાયા સહેજે આનંદ હોય મન માન્યા નાગ બ્રાહ્મ વિચારો કટ કટ સપના વચ એકો એકો રામ પધારો રામ ગુર સેવન સાગુર દાતા

હવે પાસે સાગરના હારસે વાજો ચડે તંદ્ર માર્ગ રામ પવજરા દરિયા હરગુણ સુમર્યા સગલ મનોર તુ રહે મહાબ કાર્ગે સુખ ઉપજય બાજે અણ તુરાય